ગ્રામ ભારતીના કાર્યક્રમ હણવાવાળા મારા સગળા કિસાન ભાઈઓ અને બહેનોની આપરિયા રેડિયો સખી કંચનરા ઘણા ઘણા રામ રામ સા. તો કિસાન ભાઈઓ, આપણા એન પસંદના કાર્યક્રમને મેની આપ સબરો સ્વાગત કરા હા. ને રોજ ભાતે આજે બી મેં આપરે વાસ્તે ખેતીવાડીને પશુપાલન સુ જોડી ઓડી નવી નવી જાણકારીઓ રો ખજાનો મેં લેણ આયા હા. તો મારા ગામવાળા સગળા કિસાન ભાઈઓ, આજે આપા આપણા એન કાર્યક્રમને મેને આપા વાતા કરો કિસાનારે વાતા, જેને મેં આપા વાતા કરીયો હલ્દી રી ખેતી કમ લાગત રે મેં ઘણો મુનાફો. ને ઇન્ડ્રી સાથે સાથે કિસાન ભાઈઓ વાતા કરીયો પ્રોટીન રા શાકાહારી સ્ત્રોત સોયાબીન રી ખેતી રે બારા ભાઈ. ને ઇન્ડ્રી સાથે સાથે કિસાન ભાઈઓ રે મનોરંજન રે વાસ્તે ગીત સંગીત બી હોણાવોલા. તો કિસાન ભાઈઓ, સબસુ પહેલાં પણ વાત કરો હલ્દી રી ખેતી કમ લાગત રે મેં ઘણો મુનાફા રી. તો કિસાન ભાઈઓ, આજ રે સમયે મેં કિસાન ભાઈઓ રે વાસ્તે હલ્દી રી ખેતી એક લાભકારી બનતી જા રહી હે, જીનરી બજારમાં લગાતાર માંગ બની રહેવે હે. હલ્દીનો ઉપયોગ મસાલો રમાય આયુર્વેદિક દવાઓ ને સૌંદર્ય ઉત્પાદનો રમાય કયો જાવે હે. ઇનરી ઉપયોગિતાને કારણ ઇનરી માંગ સાલભર ગણી રહેવે હે. કિસાન ભાઈઓ, ઇનરી ખેતી રમાય ઘણો પાણી યા વારવાર સિંચાઈની જરૂરત હોની હોવે હે, જીનસુ કિસાન ભાઈ કમ લાગત રમાયને બી અચ્છી આમદની લઈ શકે હે. યદી કિસાન ભાઈ વૈજ્ઞાનિક તરીકા સુ હલ્દીની ખેતી કરે તો કમ લાગત રમાઈ અચ્છો ઉત્પાદન ને બહેતર મુનાફો પ્રાપ્ત કર શકે હે. કિસાન ભાઈઓ, હલ્દી રી અચ્છી ખેતી રે વાસ્તે ભૂમિને ખેત રી તૈયારી રી વાત કરા તો હલ્દી રી અચ્છી પેદાવાર વાસ્તે દોમટ ને બલુઈ દોમટ માટી સબસુ ઉપયુક્ત માની જાવે હે. ખેતરમાં જલ નિકાસી રી ઉચિત વ્યવસ્થા મેળવી જરૂરી હે, ક્યુકિ જલ ભરાવશું કંદ સડવારી સમસ્યા બઢ જાવે હે. ને માટી રો પીએચ માન 6.0 સુ 7.5 રે વચ વેણો ચાઈજે. કિસાન ભાઈઓ, ખેતી શરૂ કરવા સુ પહેલાં માટી રી જાંચ જરૂર કરાવણી ચાઈજે, તાકી પોષણ તત્વ રો સહી આંકલન કયો જા શકે. ગરમીમાં ખેત રી 3-4 વાર ગહેરી જુતાઈ કરણી, જીનસુ માટી ભૂરભૂરી વેજ આવે ને કીટ ને રોગજનક નષ્ટ વેજ આવે. અંતિમ જુતાઈ રે વખત અચ્છી તરહ સડિયોળી ગોબર રી ખાદ યા વર્મી કમ્પોસ્ટ મિલાવણી, ઇન્દ્ર બાદ ખેતની સમતલ કરેણ મેળ નાણી યા ક્યારિયા તૈયાર કરણી. કિસાન ભાઈઓ, હલ્દી રી ઉન્નત કિસ્મો રો ચયન રી વાત કરો તો ઘણી ઉત્પાદન ને બહેતર ગુણવત્તા રે વાસ્તે ઉન્નત કિસ્મો રો ચયન કરણો ઘણો જરૂરી હે. ભારતમાં રશ્મિ

સુવર્ણા, સુદર્શન ને ઇડ્રોડ જેવી કિસ્મોરો ચયન કરવું જોઈએ. સ્થાનિય જલવાયુ ને બજાર માંગ રે અનુસાર કિસ્મરો ચયન કરવું જોઈએ. કિશનભાઈઓ, બીજ ચયન ને બીજ ઉપચારની સહી વિધિ વાત કરા તો હલ્દીરી ખેતી રમાય સ્વસ્થ ને રોગમુક્ત બીજનો ચયન સબસું જરૂરી હૈ. બીજ રે રૂપરમય હલ્દીરે કંદોરો ઉપયોગ કયો જ આવે હે. ભુવાઈશું પહેલા બીજ રો 3% લૂણ રે ઘોળરમય ઘાલેન ખરાબ ને રોગગ્રસ્ત કંદોની અળગો કર લેવો જોઈએ. રોગોસું સુરક્ષા વાસ્તે બીજોની ઉપચાર ટ્રાયકોડમાં બાવિસ્ટિન યા જૈવિક ફફૂદનાશકો શું કરણી. ઉપચારિત બીજોની છાયાદર જગ્યા માટે સુખાવીને બુવાઈ કરણી. કિશનભાઈઓ, હલ્દીરી બુવાઈ રો સહી વખત ને તરીકો. હલ્દીરી બુવાઈ રો સબસું ઉપયુક્ત વખત મઈ સુ જૂન રે વચ માન્યો જાવે હે, ખાસ કરીને માનસૂન રી શરૂઆત રે દોરાણ. કિશનભાઈઓ, ઇન વખત માટી રમાઈ પર્યાપ્ત નમી હોનારે કારણ અંકુરણ અચ્છો હોવે હે. એક એકર ક્ષેત્ર રમાઈ લગભગ 800 થી 1000 કિલોગ્રામ બીજ કંદોરી જરૂરત હોવે હે. બીજોની 5 થી 7 સેન્ટીમીટર ગહેરાઈ માટે બોવણો ચાઈજે. પોદો રેવચ 20 સેન્ટીમીટર ને કતારો રેવચ 30 સેન્ટીમીટરની દૂરી રાખણી. ઘણી વરસાદવાળા ક્ષેત્રો રમાઈ મેડ નાણી પદ્ધતિ ને સામાન્ય ક્ષેત્રો રમાઈ ક્યારે પદ્ધતિ અપનાવણી લાભદાયક હોવે હે. સિંચાઈની વાત કરો તો કિશનભાઈઓ, રોપાઈ રે તુરંત બાદ હલકી સિંચાઈ કરણી તાકી કંદોરો અંકુરણ અચ્છો વે શકે. સામાન્ય સ્થિતિ રમાય 7 થી 10 દંડ વચ સિંચાઈ કરણી, જેથી વરસાદ રે મોસમ રમાય જરૂરત રે અનુસાર સિંચાઈ બંધ રાખણી જોઈએ. ઘણા પોણી શું કંદોરમાં સડનરી સમસ્યા વેજાવે હે. ડ્રીપ સિંચાઈ પ્રણાલી અપનાવણા શું પોણીરી બચત બી હોવે હે. હલ્દીરી ખેતીમાં ઉર્વરક પ્રબંધનની વાત કરા તો કિશનભાઈઓ, બહેતર ઉત્પાદનને વાસ્તે જૈવિક યા રાસાયણિક ઉર્વરકોનો સંતુલિત ઉપયોગ જરૂરી હે. બુવાઈ રે વખત પ્રતિ એકર લગભગ 10 થી 12 ટન ગોબરી સળિયુડી ખાદરો ઉપયોગ કરવો. રાસાયણિક ઉર્વરક રૂપરેમાં 60 કિલોગ્રામ નાઇટ્રોજન, 40 કિલોગ્રામ ફોસ્ફરસ ને 40 કિલોગ્રામ પોટાશ પ્રતિ એકર દેણી જોઈએ. નાઇટ્રોજનની માત્રાની 2 યા 3 ભાગોમાં બાંટીને દેણી. ઇનરે અલાવા વર્મી કમ્પોસ્ટ, નીમરી ખલી, જીવામૃત ને જૈવિક ખાદરો ઉપયોગ માટીરી ઉર્વરકતા બનાવી રાખે હે. કિશનભાઈઓ, હલ્દીરી ફસલ રમાય કીટ ને રોગ પ્રબંધનની વાત કરા તો હલ્દીરી ફસલ રમાય સફેદ મક્ખી, થ્રીપ્સ ને પત્યરની નુકસાન પહોંચાડવાવાળા કીટ દેખ્યા જ આવે હે. ઇનરે નિયંત્રણ વાસ્તે નીમ તેલ ટ્રાયકોડરમાં ને દૂજા જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરવો જોઈએ. ઇનરે અલાવા રોગોસુ બચાવવા વાસ્તે બીજ ઉપચાર ફસલ ચક્ર અપનાવણી સમય માટે નિરાઈ ગુડાઈ ને ખેતરી નિયમિત નિગરાણી રાખણી જરૂરી હે. ખરપતવાર નિયંત્રણ વાસ્તે બુવાઈ રે 15 થી 20 દંડ બાદ પહેલી નિરાઈ કરણી. ઇનરે બાદ હર 20 થી 25 દંડ વચમાં નિરાઈ ગુડાઈ કરણી જોઈએ. તો કિશનભાઈઓ, આગે બી આપવા વાતા તો અહીં જારી રાખોલા ને ઇન વાતાર વચ્ચે આપણું મનોરંજન કરવા બળીશું રાજસ્થાની ગીત શું. તો આવો કિશન ભાઈઓ, આપણા હોણો ગીત પણ ઓણસો પહેલાં હોણો જરૂરી સંદેશ.